If I speak this વજી અઝમ છે પાસે જો સૌદી વલી અહેદ મોહમ્મદ બિન સલમાન સા ફોન તે રાબતો સૌદી અરબ થી પહેરી જહાજન તે હુસિયન તે હમલન થી સખ્ત લફ્ઝન મે મુસમ્મત સૌદી અરબ સા મુકમ્મલ એક જો ઇઝહાર શહબાઝ શરીફ ચયો તા માફીલ માર્શલ એ કોમ સૌદી ક્યાદત એ અવમ સા ગઢ બીઠલ હે સૌદી બહેરી ટેન્કર સે હમલા કે ભી સૂરત મે કપૂરટ જોગા ના હેન હમલા આલમી કાનૂન જી સ્થિતિ ભજી કરી આહેન એડન કદમન સા ઇલાકે જી સલામતી એ અમન કે નુકસાન થી સહે તો પાકિસ્તાન સૌદી અરબ જી સલામતી ખુદ મુખ્તારી એ ખુશહાલી જી હિમાયત જારી રખો સૌદી વલી અહેદ પરા પાકિસ્તાન જી મુસ્તકિલ હિમાયત એ વેજન લગા પંજી સારા કઈ